પણ હારી રા કાર્યક્રમ હુણવા વાલી મારી સગડી મહિલા બહેનોની આપરી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને ખમ્મા ગણી સા ને આપણા ઇન પસંદીદા કાર્યક્રમે માયને આપ સબારો સ્વાગત કરાહા ને રોજરી વાતી આજે બી મેં આપણે સામને આયા ને સાથે સાથે આપણે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાણો મેં લેન આઈ ગયા હા તો મારી બહેનો આપા રોજ ઇન ટેમ માતે હિ મિલા હા ને ઘણી હારી વાતા બી કરા હા તો મારી સગડી મહિલા બહેનો આજે બી આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને ઘણી હારી વાતા બી કરાલા ને એને સાથે સાથે આપ સબાને રોજરી ભાતી મીઠા મીઠા રાજસ્થાની ગીત બી હુણાવોલા તો મારે ગાંવારી સગડી લુગાઈઓને મારી બહેનો આજે આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને વાતા કરાહા લૂરા લક્ષણ ને ઘરેલુ ઉપાય રે બારા માય તો મારી સખીઓ ગરમીમાંય તે તાવડામાંય ને ગરમ હવાઓ રે સંપર્કમાંય આવાસું લૂ લાગ જાવે હે એના લક્ષણમાંય તે સરદર્દ હોવે હે ચક્કર આણો જી મચલનો ઓર શરીરો તાપમાન બળનો સામિલ હે ઇન્સુ રાહત પાવારે વાસ્તે તુરંત છાયાદાર જગહ માતે જાવા ને ઓઆરએસ રો ઘોલ પીવા ઓર કચ્ચા પ્યાજ યા પછે આમરો રસ પીલાવા ને લૂરા લક્ષણ હે એણમાં પહેલો હે શરીરો તાપમાન બળનો તેજ બુખાર યા પછે ઊંસુ ઘણો હોણો પણ પસીનો કોણી આવણો દૂજો હે સિરદર્દ ઓર ચક્કર આણો જ્યાદા સિરદર્દ હોવે હે ચક્કર આણો યા પછે બેહોશી છાણો ત્રીજો હે પાચન સંબંધી સમસ્યા એણમાં જી મચલનો ઉલટી હોણો ઓર ભૂખ કોણી લાગણી ચોથો હે હર્દ ગતિ તેજ હોણો સાસરો તેજીસુ ચલનો ઓર દિલરી ધડકન બળનો પાંચું હે ત્વચામાંય બદલાવ ત્વચારો લાલ હોણો ને ગરમ ઓર સુખા હો જાણો ને લૂ એક ગંભીર ઓર જાન લેવા સ્થિતિ હે જો તે ધૂપ ને ગરમ હવાર કારણ હોવે હે ને લૂ સુ બચવા ને રાહત પાવારા ઘરેલું ઉપાય હે એણમાં પહેલો હે ઓઆરએસ યા પછે નમક ચીનીરો ઘોલ આપાની લૂ શું રાહત પાવા રે વાસ્તે આપા એક ગિલાસ લેવા ઉણમાં પાણી રે સાથે એક ચમચ ચીનીને એક ચૂટકી નમક મિલાવા પછી ઊણી પીવા ને ઓઆરએસરો ઘોલ યા પછી લીંબુ પાણી ડિહાઈડ્રેશનની રોકે હે દૂજો હે પ્યાજરો રસ આપા ભૂનાવ્યા પ્યાજની પીસેન ઉણમાં જીરાને મિશ્રી મિલાવેન ખાવાશું આરામ મિલે હે ને ઇન્દ્રે અલાવા બારે નીકળતા ટાઈમ આપણી છોટો ટુકડો પ્યાજરો રાખણો ચાહીજે ને પ્યાજ લૂ શું બચાવ કરે હે ત્રીજો હે કચ્ચા આમરા પના આપા ગરમીઓમાંય લૂ લાગ જાવે હે તો આપા ગરમીઓમાંય આમ પના પીવા એ પના આપણે શરીર

ઠંડો રાખે હે ઓર ગરમીઓ માય આમરો પના શરીરની અંદર શું ઠંડો રાખવારો સબસુ અસરદાર ને ઘરેલુ ઉપાય હે જો આપણી રૂસું લૂ શું રાહત દેવે હે ને ચોથો હે છાછ ઓર બેસરો છાછ ને બેલરો શરબત આપણ લૂ શું બચવારે વાસ્તે છાછ મઠ્ઠા ઓર બેલરો રસ પેટની ઠંડક દેવે હે ઓર લૂ શું અસર ને લૂરી અસર કમ કરે હે ને પાંચો હે તુલસી ઓર ગુલકંદ તુલસીરા પત્તોરો રસ શહેદ રે સાથે લેવા ને સાથે હિ ગુલકંદ ખાવા શું પેટ ઓર શરીરની ઠંડક મિલે હે છઠ્ઠો હે ગિલોયરો રસ ગિલોયરો રસ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા બઢાવે હે ઓર બુખાર માય આરામ દેવે હે સાતવો હે ચંદનરો લેપ ચંદનરો લેપ લગાવા શું આપણી ગરમી શું રાહત મિલે હે ને માથા ઓર શરીર માથે ચંદનરો લેપ લગાવા શું ગરમી શું રાહત મિલે હે ને આઠું હે તુલસી ઓર પુદીના આપણ તુલસીરા પત્તારો રસ યા પછી પુદીના ઓર ધનિયારો જ્યુસ પીવા શું શરીરો તાપમાન નિયંત્રિત રહેવેલા નવો હે ઠંડા પાણીરી પટ્ટી આપણ લૂ લાગવા માટે રોગીરે માથે ઠંડા પાણીરી પટ્ટિયા રાખા ઓર પૂરા શરીરની ગીલા ટોલિયા શું પહોંચા એમ શું રોગીની રાહત મિલેલા દસવો હે નારિયેલ પાણી ઓર પ્રાકૃતિક પેય શરીરે તાપમાનની નિયંત્રિત કરવામાંય ને ઉર્જા દેવામાંય ઘણો ફાયદેમંદ હોવે હે ને સખીઓ આપણા વાતો તો યુંય જારી રાખેલા પણ આપણી વાતારે વચરે માયને આપ સબારો મનોરંજન કરાવો એન રાજસ્થાની ગીત શું તો સખીઓ આપણ હું રાજસ્થાની ગીત ને એને સાથે સુનો જરૂરી સંદેશ.

શક્યો આપાઈ હુણ્યો રાજસ્થાની ગીત. ઇન ગીતની હુણેની મારો હિવડો તો ઘણોય આનંદ શું ભર્યો, ને આપ સબારો હિવડો વી ઘણોય આનંદ શું ભર્યો વૈ. ને હવે આપા વાતા કરાહા કિશોરીઓ માય બઢતી શ્વાસ સમસ્યા ઓર જાગરૂકતા રે બારા માય. તમારી છે કયો કિશોરા વ્યવસ્થા શારીરિક માનસિક ઓર ભાવાત્મક પરિવર્તનો રો એક નાજુક દોર હોવે હે. ને આજ રે ટેમ માય કિશોરીઓ માય એનિમિયા માનસિક તણાવ ખરાબ પોષણ ઓર હાર્મોન અસંતુલન જેડી સમસ્યા તેજી શું બઢરી હે. એને સમાધાન રે વાસ્તે સહી પોષણ માસિક ધર્મ સ્વચ્છતા ઓર ટેમ માટે ચિકિત્સા પરામર્શ પ્રતિ વ્યાપક જાગૃતતા ઘણી જરૂરી હોવે હે. ને કિશોરીઓ રે શ્વાસ રી સમસ્યા એમાં પહેલો હે બઢતી શ્વાસ સમસ્યા એનિમિયા. એનિમિયા ખૂન રી કમી કિશોરીઓમાં એક આમ પણ ગંભીર સમસ્યા હોવે હે. ને કિશોરિયા ગલત ખાનપાન ઓર આયરન રી કમી રે કારણ વા જલ્દી થક જાવે હે ઓર કમજોરી રા શિકાર વે જાવે હે. દૂજો હે માનસિક તણાવ ઓર ડિપ્રેશન. કિશોરીઓ માય પઢાઈ રો દબાવ સોશિયલ મીડિયા રો પ્રભાવ ઓર શારીરિક બદલાવની લેન અસુરક્ષારી ભાવનાને માનસિક સ્વાસ્થ્ય માટે બુરો અસર ડાલે હે. ત્રીજો હે માસિક ધર્મ સંબંધી વિકાર. કિશોરીઓની સહી જાણકારી કોણી હોવારે કારણ મહાવારી રે દોહરાન સ્વચ્છતા કોણી રાખણો સંક્રમણ રો કારણ બને હે. એને અલાવા હાર્મોન બદલાવો રે કારણ બી PCOS જેડી સમસ્યા બી બઢ રહી હે. ચોથો હે મોટાપા ઓર ખરાબ પોષણ. આપા જંક ફૂડ ઓર શારીરિક ગતિવિધિઓની કમી રે કારણ કિશોરીઓમાંય મોટાપા ઓર મધુમેહ જેડી બીમારીનો ખતરો બઢ રહ્યો હે. ને બચાવ ઓર જાગૃતતાના ઉપાય હે એમાં પહેલો હે સંતુલિત ઓર પૌષ્ટિક આહાર. આપા કિશોરીઓ રે દૈનિક આહારમાંય હરી સબ્જિયા ફલ દૂધ ઓર આયરન શું ભરપૂર ખાદ્ય પદાર્થોની સામેલ કરવો જોઈએ જેનસુ કિશોરીઓ રે વાસ્તે ફાયદેમંદ હોવેલા ને આપણે શરીરે વાસ્તે બી

શક્યો આપાય હુણ્યો રાજધાની ગીત ઇન ગીતની હુણેની મારો હિવડો તો ગણોઈ આનંદ શું ભર્યો ને આપ સબારો હિવડો બી ગણોઈ આનંદ શું ભર્યો વે ને હવે આપા વાતા કરાહા ગ્રામીણ આવાસ યોજનામાંય સમાન હિસ્સેદારી પીએમ 15 પોઈન્ટ પ્રોગ્રામ્સ રે બારામાંય તો મારી સખીઓ પ્રધાનમંત્રીજી રા નવા 15 સૂત્રીય કાર્યક્રમ રે તહત ગ્રામીણ આવાસ યોજના રે ભૌતિક ઓર વિત્તીય લક્ષણો રા 15% હિસ્સા અલ્પસંખ્યક સમુદાય રે પાત્ર ગરીબ લાભાર્થી રે વાસ્તે આરક્ષિત ઇયર માર્ક કિયો ગયો હે ઇનરો ખાસ ઉદ્દેશ્ય હે ઓર સુનિશ્ચિત કરનો હે કે કમજોર વર્ગોની ઘર નિર્માણ રો સમાન અવસર મિલેલા ને આ યોજના રો ખાસ બિંદુ ને દિશા નિર્દેશ હે અણમાં પહેલો હે લક્ષિત સમુદાય સરકારે દ્વારા અધિસૂચિત છે અલ્પસંખ્યક સમુદાય જીવ મુસ્લિમ ઈસાઈ શીખ બૌદ્ધ જૈન ઓર પારસી રે ગરીબ પરિવારોની ઇંડો લાભ મિલેલા દુજો હે સમાન ઓર ન્યાયસંગત હિસ્સેદારી 15% રા લક્ષ્ય રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઇન વાત રે આધાર માટે વિતરિત કયો જાવે હે કે ઉન રાજ્યોમાં અલ્પસંખ્યકોરી ગરીબી રેખા શું નીચે રહેવાવાળી આબાદીરો અનુપાત કિતો હે ને ત્રીજો હે પાત્રતા ઓર નિયમ 15 સૂત્રીય કાર્યક્રમ રે તહત ગ્રામીણ આવાસ યોજનારી મૂળ પાત્રતા યપચે માનદંડો માટે ઢીલ કોણી દી જાવેલા ને શક્યો આપા વાતો તો ઘણી કરણી ચાવા હા પર આ ઘડી ટીક ટીક કરતી સુયા કેવે હે કે ટાઈમ વેગ્યો આપા સબસુ વિદા લેવણે રો તો કાલે તકરે વાસ્તે આપણી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને ખમ્મા ગણીસા.